0: સમાચારારે સાથે મેં સંગીતા શર્મા અર હવે સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસરે મોકે માથે કાલે કાર્યક્રમ રાખ્યા જાવેલા કોન્સ્ટિટ્યુશન ક્લબ માય હોવણવાળા ઇણ જલસામાય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉદ્યોગ તથા વાણિજ્ય વિભાગરી યોજના વાળા લાભાર્થીઓને કર્જ અનુદાન અર સબસિડીરા ડમી ચેક દિયા જાવેલા વે રિકોરી યોજના વાળા લાભાર્થીઓને ભી ભૂમિ આવંટન પત્ર અર ઓફર લેટર સોંપેલા. પ્રદેશ માય પહેલી દફા રાખ્યા જારિયા ઇણ કાર્યક્રમ રે ચાલતા રાજસ્થાન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પોલિસી ઓડીઓપી કોફી ટેબલ બુક અર રેમ્પ પોર્ટલ ભી લોન્ચ કરેલા. જલસા માય રિકોરી ડાયરેક્ટ લેન્ડ અલોટમેન્ટ પોલિસી રા આવંટન પત્ર અર ઓફર લેટર ભી દિયા જાવેલા. કાર્યક્રમ માય ઉદ્યોગ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ અર રાજ્યમંત્રી કે વિશ્નોઈ સમેત વરિષ્ઠ અહેલકાર મોજૂદ રહેલા. આજ આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ હૈ. યુવામાં અર નુવી પીઢીમાં નશા અર માદક પદાર્થા રે બધતા ઇસ્તેમાલને રોકણે અર વાને જાગરૂક કરને ખાતિર ઓ દિન મનાયો જાવે હૈ. ઇણ મોકે માથે દેશ પ્રદેશમાં ન્યારી ન્યારી ગતિવિધિયાં રાખી જી. નુવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર રી મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ નશા રે ખિલાફ એકજૂટ વેર યુદ્ધ છેડને રો હેલો કર્યો. વણા કહ્યો કે માદક પદાર્થા રો ઓ કારોબાર દેશ રી સુરક્ષા સામાજિક વ્યવસ્થા આર્થિક હિતા અર યુવાવારે ભવિષ્ય ખાતિર મોટો ખતરો હૈ. શ્રી શર્મા આધ્યાત્મિક નેતાવા યુવાવા અર માતાવાં સું ઇણ અભિયાનમાં મિલર ભાગ લેવારી અરજ કરી હૈ. ઇણ મોકે માથે શ્રી શાહ કહ્યો કે વારી સરકાર રે કાર્યકાલ રે ચાલતા 1,18,00,000 કિલો સું બત્તી નશીલા પદાર્થાને જપ્ત કર્યો ગયો હૈ. વણા કહ્યો કે ઓ આંકડો નશીલા પદાર્થારી તસ્કરી રે ખિલાફ સરકાર રી લગોતાર કાર્યવાહીને દર્શાવે હૈ.
1: इस लक्ष्य को प्राप्त करने के लिए 26 से 29 का जो रोडमैप है वो चार प्रमुख स्तंभों पर आधारित है. पहला स्तंभ है एनफोर्समेंट इंटेलिजेंस और ऑपरेशंस. इसका उद्देश्य पूरे नेटवर्क पर लक्षित इंटेलिजेंस लीड कार्रवाई करें और उनके नेटवर्क को नष्ट कर दें. दूसरा है प्रीकर्सर्स एवं सिंथेटिक ड्रग कंट्रोल. उत्पादन स्तर पर ही हमने नशे को रोकने की रणनीति अपनानी पड़ेगी और कैपेसिटी बिल्डिंग कोऑर्डिनेशन और मॉनिटरिंग जो तंत्र को सक्षम बनाने के लिए और आधुनिक बनाने के लिए ये चौथे स्तंभ की रचना की गई है.
0: આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ માથે પ્રદેશમાં ન્યારી ન્યારી જગાવા માથે કાર્યક્રમ રાખ્યા ગયા. ડીગમાં જિલ્લા કલેક્ટર રાજકુમાર કસવારી અધ્યક્ષતામાં કાર્યક્રમ રાખ્યો જો એણમાં લોકોને નશા મુક્ત ભારત અભિયાનની જાણકારી દી. નાગોરમાં સાયકલ રેલી નિકાળર નશો ની કરનેરો સંદેશ દીયો. જૈસલમેરમાં ભી ભારતરા સ્વયંસેવકા નશારે દુષ્પ્રભાવારા બારામાં જાણકારી દી. પાલીરા બાલીમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયરી કાનીસું કાર્યક્રમ રાખ્યા ગયા. ઇન્દ્રે ચાલતા સમાજને નશે રે નુકસાન સું જાગરૂક કર્યો ગયો અર નશા મુક્ત ભારત રે નિર્માણમાં સહયોગ કરનેરો સંદેશ દીયો ગયો. સ્વાસ્થ્ય મંત્રાલય દવા નિયમમાં સંશોધન રો મસોદો જારી કર્યો હૈ. ઇન્દ્રે તહેત આયાત કરી જવાવાળી દવામારી બચોડી વૈધતા અવધિ યાની સેલ્ફ લાઇફ આયાત રે વખત કમ સું કમ 12 મહિના હોણો જરૂરી વહેલા. હાલાંકિ જૈવિક દવામાં અર રેડિયો ફાર્માસ્યુટિકલ દવામાં ખાતિર મોજુદા નિયમ લાગુ રહેલા. ઇણ ખાતિર આયાતરી વખત કમ સું કમ 60% સેલ્ફ લાઇફ હોણો જરૂરી વહેલા. મંત્રાલય રે મુજબ ઇણ સંશોધન સું દવામારી ગેરજરૂરી બરબાદી કમ વહેલા અર દવા ભંડાર રો બહેતર ઉપયોગ વહે શકેલા. મંત્રાલય સ્પષ્ટ કર્યો હૈ ઓ પ્રસ્તાવ કેવલ આયાત રે વખત દવામારી બચોડી સેલ્ફ લાઇફ સું જુડ્યો હૈ. જોધપુર હવાઈ અડ્ડા માથે નુઆ ટર્મિનલ સું આવતી 4 જુલાઈ સું ઉડાણા સંચાલિત વહેલા. કેન્દ્રીય સંસ્કૃતિ અર પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત જોધપુરમાં પત્રકારાને બતાવ્યો કે નુઆ ટર્મિનલ સું હવાઈ સેવામાં શરૂ હોણે સું પશ્ચિમી રાજસ્થાનરી કનેક્ટિવિટી બધેલી અર પર્યટન અર ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈયા મિલેલી.
2: જોધપુર કા હવાઈ અડ્ડા કેવલ જોધપુર શહેર કે લિયે નહીં બાકી તો પૂરે પશ્ચિમ રાજસ્થાન કે લિયે एयर कनेक्टिविटी का एक बड़ा साधन है. जिस तरह की डिमांड बढ़ी थी उस बढ़ी हुई डिमांड के चलते हुए हमारे पुराने इंफ्रास्ट्रक्चर पर बहुत दबाव भी था और ये मांग थी आवश्यकता थी कि हम एक नया एयरपोर्ट टर्मिनल बनाएं. ये सपना 4 तारीख को साकार होने वाला है. माननीय प्रधानमंत्री जी इसका उद्घाटन करेंगे.
0: ऐ समाचार आप आकाशवाणी रा जयपुर अजमेर केंद्र सुन रिया हो.